0: સુધીસ ટાઈમ ચેક
1: ઇસ સમય સૂચક કા સાથ માં
2: દક્ષિણ કોરિયા માં પઢાઈ ર રોજગારી કો ઉત્કૃષ્ટ પરામર્શ કેન્દ્ર ગોલ્ડન ઇમિનેન્ટ ઇન્ટરનેશનલ પ્રાલી ભરતપુર ચિતવન સીએમસી હોસ્પિટલ કો ઠીક અગાડી સંપર્ક 0656 5563 5550 7701 ર 0855 5570 53
3: 24 ઘંટા ઇમરજન્સી સેવા વિશેષજ્ઞ ચિકિત્સક બાટા મેડિકલ ચેકઅપ ડાયગ્નોસિસ લેબ ર સબઈ રોગ વ્યાધિ કો ઉત્કૃષ્ટ ઉપચાર સેવા રહેકો પુષ્પાંજલિ હોસ્પિટલ પ્રાલી બાલ મંદિર રોડ ભરતપુર 10 સ્થિત વન ફોન 0656 493 440 493 580 ર 98 550 26 440
0: It's 7 o'clock. अहिले 7 बजेको छ।